નમસ્કાર શ્રોતેહો, સુપ્રભાત. પ્રસાર ભારતીચ્યા વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ આણિ ન્યૂઝ ઓન AIR એપ સહિત 558 કિલોહર્ટ્ઝવર આકાશવાણી મુંબઈચી હી આહે અસ્મિતા વાહિની. આજ શુક્રવાર ભારતીય સૌર દિનાંક 12 આષાઢ શકે 1948 ઈસવીસન 3 જુલાઈ 2026. સકાળચે 5:56 ઝાલી આહેત. આજચી આમચી પ્રાતકાલીન પહેલ્યા સભેચી સુરુવાત હોત આહે મંગલધ્વનીનો. શહનાઈવર વાજવલેલા રાગ આસાવરી, કલાકાર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન.